ઘમર ઘમર થોડા નવા જમાનાના સંગીત સાથે આ ગીતથી જરૂર આપ સૌ પરિચિત હશો. સાંભળી રહ્યા હતા આપ સૌ અને ગીતમાળા પર લોટસ એફએમ ના અમારા ગુજરાતી કાર્યક્રમ પર દર ગુરુવારે રજૂ થાય છે માત્ર લોટસ એફએમ પર. આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇફ યુ જસ્ટ ટ્યુન ઇન, દિસ ઇઝ ગીતમાળા ઓન લોટસ એફએમ એવરી થર્સડે ઇવનિંગ બિટવીન 6 and 7. માય નેમ ઇઝ આશિત દેસાઈ. Amazing, amazing lineup ahead of you today up until 7 o'clock. First up, after this next song, we're going to talk to the resident priest of the Sri Sapta Mandir, which is also, you know, established. Basically, it's one and the same, the Sri Surat Arya Bhajan Mandal. 100 years celebration. That's an amazing, amazing, absolutely mind-boggling milestone. So, yeah, they're going to be celebrating it in style and over an entire weekend between the 7th and the 9th. ઓફ ઓગસ્ટ. તો એની બદલ વધારે જાણકારી પ્રાપ્ત કરશું અને કનૈયાભાઈ સાથે થોડી વાતચીત કરશું. હી ઇઝ નો સ્ટ્રેન્જર ટુ ધ એર વેવ્સ ઓફ લોટસ એફએમ. તો હમણાં આજના દિવસનું આ આવતું ટૂંકું ગીત, ત્યારબાદ એમની સાથે ચર્ચા, દેન આફ્ટર વી હેવ ઓલ ધ રેગ્યુલર ફીચર્સ. દે મે ગો અ સ્લાઇટલી ઓવર, આઈ મીન સ્લાઇટલી અહેડ દેન રેગ્યુલર સ્કેડ્યુલ ટાઈમ, બટ ઓલ ધ થ્રી ફીચર્સ. આજનો સુવિચાર, વિચ ઇઝ ધ થોટ ફોર ધ ડે ફર્સ્ટ અપ, એન્ડ દેર આફ્ટર શબ્દ કસોટી ઓફકોર્સ, એન્ડ કાન્ટ ફોગેટ ધ શાયરીઝ બિફોર આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા. તો આ બધું જ થશે. તૈયાર રહેશો અને ઘણું બધું સંગીત પણ આપ સૌની સમક્ષ હાજર થશે. હું આશા કરું છું આપ સૌ જરૂર એનો લાભ લેશો. તો હમણાં આજના દિવસનું આ આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. ત્યારે મારી સાથે હશે, ટેલિફોન લાઇન દ્વારા જોડાશે અહીંયા સ્ટુડિયોમાં કનૈયાભાઈ. તો એમની સાથે જરૂર સેન્ટેનરી સેલિબ્રેશન્સની ચર્ચા કરશું.

0: अचको मचको कारली लोर्स एफएम ना अमारा गुजराती कार्यक्रम पर आप सौ आने सांभळी रह्या हता ने साथे ज अपनी साथे अपना खास मेहमान टेलिफोन लाइन द्वारा हाजर छे। हूँ आशा करू छू के आप सौ जरूर अमारा इंटरव्यू नी चर्चा जे थशे ने खूब ध्यान थी सांभळशो। हमणा आप सौनी समक्ष अमारी साथे अहींया जोड़ाय छे टेलिफोन लाइन द्वारा द रेसिडेंट प्रीस्ट ऑफ द श्री सप्ता मंदिर ऑल्सो द सूरत आर्य भजन मंडल। तमारू खूब ज हार्दिक स्वागत छे कन्हैया भाई। We having some technical challenges to get Kanhaiya bhai on the line. Going to definitely try again. Kanhaiya bhai, tame sambhali shako chho mane?
1: I can hear you very clearly.
0: Oh, fantastic. There we go. We can hear you loud and clear now. Tamaru khub hardik swagat chhe. I did tell the listeners at the start of this program કે સેન્ટનરી સેલિબ્રેશન 100 વર્ષ કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન માટે ઇટ્સ એન અમેઝિંગ અમેઝિંગ માઇલસ્ટોન. સો ટેલ અસ અબાઉટ ઇટ, વોટ હેઝ યોર એક્સપિરિયન્સ બીન લાઈક? યુ નો, તમે તો કેટલા વર્ષોથી શ્રી સુરત આર્ય ભજન મંડળથી આખું પ્રોગ્રેશન થઈને શ્રી સપ્તા મંદિરની જે સ્થાપના થઈને, યુ નો, યુ ફોર એવર દેટ આઈ નો દેટ આઈ હેવ બીન ડુઈંગ ધીસ શો, આઈ હેવ બીન લિએઝિંગ વિથ યુ ફોર ધ સુરત આર્ય ભજન મંડળ એન્ડ સપ્તા મંદિર. સો યોર જર્ની હેઝ બીન એન અમેઝિંગ વન વિથ ધ ઇન્સ્ટિટ્યુશન એઝ વેલ. સો ટેલ અસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ફોર ધીસ.
1: આઈ થિંક વોટ વી ફર્સ્ટ એસ્ટાબ્લિશ ઇઝ ધેટ ધ Bhajan Mandal was established way back in 1926.
0: Of course, absolutely.
1: From very, very humble.
0: So varas pella.
1: Barabar so varas chai gaya,
0: 1926.
1: Ji. And those humble beginnings led to this devotional singing of bhajan, providing quality bhajan, satsang, kirtans to various households, institutions. World War had a relapse in the 50s and the 60s, saw the resurgence of the Bhajan Mandal led by many, many stalwarts. And at this point in time, Asit Bhai, I want to pay tribute to our forefathers, our leaders, our members who have brought this Bhajan Mandal, their vision. And that legacy is now being carried forward. We are just living off a foundation that was firmly entrenched by them.
0: Absolutely.
1: And I must pay tribute that we learned so much. My personal journey goes back to some nearly 65-69 years with the Surat Arya Bhajan Mandal and Sapta Mandir. And it gave me an opportunity to revisit, learn, be in the company of these visionaries, and then gave us the impetus to take this Bhajan Mandal forward.
0: Absolutely.
1: And the establishment in of Sapta Mandir and the first Sapta celebration of the first in the world, 24 hours, 7 days a week, non-stop bhajan kirtan, satsang, started way back in 1955.
0: Yeah, so amazing.
1: See? And obviously we took over in 1957 to the generosity of the Vianak family. We acquired a wonderful place of worship, and Sapta Mandir was firmly established. And again, various religious festivals, the Bhajan Mandal undertook to take many, many tours throughout the Republic, establish places of worship, took part in all organizational activities, established themselves as one of the leading Bhajan Mandals in the country.
0: Absolutely.
1: And I think people were looking forward to our participation in their various festivals and in their various organizational activities.
0: જી, મારા ધ્યાનમાં છે, વીવ ડન સો મેની ડિફરન્ટ ઇન્ટરવ્યુઝ એન્ડ ચેટ્સ એન્ડ અનાઉન્સમેન્ટ ફોર ઓલ ધીઝ એક્ટિવિટીઝ દેટ યુ બીન સેઇંગ. એન્ડ યસ, યુ નો, ઇટ હેઝ ટુ બી અ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ અ હોલ લોટ ઓફ પીપલ, બીકોઝ યુ નો 100 years ઇઝ 100 years. એન્ડ સો યા, સો ઇટ્સ નો સ્મોલ ફીટ. અ લોટ ઓફ પીપલ વુડ હેવ હેડ ટુ ગીવ અ લોટ

લર્સ એફએમ નો આ અમારો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ છે. નામ છે જેનું ગીતમાળા. મારું નામ છે આશિત દેસાઈ. અને જી હા, હવે સમય થયો છે એક ખાસ વિભાગનો. ઇટ્સ અ ટાઈમ ફોર અવર વેરી સ્પેશિયલ સેગમેન્ટ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. ઇટ્સ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. મલ્ટીપલ ચોઇસીસ ટુ પીક યોર આન્સર ફ્રોમ, ફોર ટુ બી એક્ઝેક્ટ. એન્ડ યુ કેન પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ધ નંબર ટુ દેટ મેસેન્જર ઇઝ 071-613-7803 પર તમારો જવાબ મોકલશો. એક જ મેસેજ, માત્ર એક જ મેસેજમાં ત્રણે ત્રણ વિગત, જવાબ, નામ ને લોકેશન. જસ્ટ કીપ ઇટ ટુ વન મેસેજ વિથ ઓલ ધ થ્રી ડિટેલ્સ ઇન ઇટ. કીપ ઇટ એઝ બ્રીફ એઝ પોસિબલ. જસ્ટ યુ આન્સર નેમ એન્ડ લોકેશન ઇન વન મેસેજ ઓનલી. આઈ રિક્વેસ્ટ યુ. તો આશા કરું છું જરૂર બધા તૈયાર હશો. સો હિયર ઇઝ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. The Gujarati word khali jagya means blank. Where I say khali jagya, it basically is a blank that you need to fill in with one of the four options. Here it goes. Pani ma revu ne khali jagya sathe where rakhvu. Pani ma revu ne khali jagya sathe where rakhvu. Here it is one more time. Pani ma revu ne khali jagya sathe where rakhvu. પહેલી ચોઇસ જમીન, બીજી ચોઇસ કાચબો, ત્રીજી ચોઇસ આકાશ, ચોથી ચોઇસ મગર. પાણીમાં રહેવું ને ખાલી જગ્યા સાથે વેર રાખવું. ઇઝ ઇટ જમીન, ઇઝ ઇટ કાચબા, ઇઝ ઇટ આકાશ, ઓર ઇઝ ઇટ મગર? જમીન, કાચબા, આકાશ, ઓર મગર. પાણીમાં રહેવું ને ખાલી જગ્યા સાથે વેર રાખવું. 071-613-7803 પર તમારો જવાબ લખીને મને જરૂર મોકલજો. એ દરમિયાન મારો સોનાનો ઘડુલો.

લોરસ એફએમ ની આ ગીત માળા છે, દર ગુરુવારે રજૂ થાય છે માત્ર 6 અને 7 ની વચ્ચે, માત્ર લોટસ એફએમ પર. સો વાઇલ વી વર લિસનિંગ ટુ એક જે આપણે ફોક સોંગ વગાડતા હતા થોડું મોડર્ન મ્યુઝિક સાથે, એની સાથે એ દરમિયાન શબ્દ કસોટી ચાલતી હતી. ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ફોર દેટ ગો સમથિંગ લાઈક ધીસ, યુ સ્ટીલ હેવ ચાન્સ ટુ સેન્ડ ઇન યોર આન્સર. પાણીમાં રહેવું ને ખાલી જગ્યા સાથે વેર રાખવું, પહેલી ચોઇસ જમીન, બીજી ચોઇસ કાચબા, ત્રીજી ચોઇસ આકાશ અને ચોથી ચોઇસ મગર. પાણીમાં રહેવું ને ખાલી જગ્યા સાથે વેર રાખવું, જમીન, કાચબા, આકાશ કે મગર. સાચા જવાબ આવ્યા છે જે લોકોના, એમના નામ છે કાયુષ એન્ડ આરુષ ગોવન રેઝવર હિલ્સથી, મોનિકા હિમેશ ગોવન રેઝવર હિલ્સથી, માયા ટેલર લનેજા, અંજના સોલંકી લનેજાથી, ઇન્દિરા દેસાઈ લુઇટ્રિકાટથી, ઇફિંગમથી જયાબેન, રતિલાલભાઈ એન્ડ ભાનુબેન ફ્રોમ કેપટાઉન, એમનો સાચો જવાબ છે. ત્યારબાદ સેન્ટનથી અમીશા અને મિતેશ, દિવ્યા મનોરમ લનેજાથી, ભાવિશ અને દીના હરિલાલ ઈડનવેલથી. ત્યારબાદનો આજનો સાચો જવાબ છે રત્નાબેન, અવિનયભાઈ જીરમ પ્રટોરિયાથી, લોડિયમથી, ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટન, ઓલ ધ વે ફ્રોમ હરારે ઝિમ્બાબ્વે પ્રભાબેન ધીરજલાલ પ્રભુ. ત્યારબાદ મને કોઈકનો જવાબ આવ્યો છે, નામ લોકેશન કશું નથી, તમારો ખૂબ ધન્યવાદ. વિશાખા અને નિલેશ ઇબાન મોઝમ્બિકથી સાચો જવાબ આપી રહ્યા છે, ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયનથી, ખુશપલ સાનિયા કેપટાઉનથી, રેખા રેઝવો હિલ્સ, દક્ષા ઓગડીન. ત્યારબાદ સાચો જવાબ છે મિસિસ મહાલે જોહાનસબર્ગથી. ત્યારબાદનો સાચો જવાબ છે આજે અજીત દેસાઈ ફેમિલી અમશલંગા, મોહિની કેસન ન્યુટન હેગ, રમન રોઝ એવન્યુ એક્સટેન્શન 5, આઈ એમ ગેસિંગ ફ્રોમ લનેજા. ત્યારબાદ આજનો સાચો જવાબ છે ગીતા લનેજા સાઉથથી. અને પછી સાચો જવાબ આપી રહ્યા છે રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા સેન્ચુરિયનથી, જ્યોતિ કાલિદાસ બ્રુમા, મંજુબેન પટેલ અને ધનસુખભાઈ કેપટાઉનથી. આજે કેટલા બધા લોકોનો જવાબ છે અને કેટલા બધા લોકોનો સાચો જવાબ છે, સો દેટ્સ અમેઝિંગ ટુ સી દેટ. ભાનુબેન ગુણવંતભાઈ જગા ફ્રોમ કેપટાઉન, વી હેવ આશા પોપટી ઝીંગાથી, રમોલા દેસાઈ ટોંગાથી. ત્યારબાદ ફરી પાછો કોઈક મને મલ્ટિપલ મેસેજ કરી રહ્યું છે અનફોર્ચ્યુનેટલી, અમન ઝીમટોટીથી સાચો જવાબ છે હંસાબેનનો, દિવ્યા ગોવન મલબાટનથી, જગદીશભાઈ ગોવન મલબાટનથી, મારી બેન ઓલ ધ વે હ્યુસ્ટન ટેક્સાસથી, મારી મમ્મી મુંબઈથી, બધાનો સાચો જવાબ છે આજે. વોટ એન અમેઝિંગ વન. સો આઈ કેન સે આઈ હેડ મે બી 5 or 6 અધર મેસેજીસ એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. વોટ એન અમેઝિંગ અમેઝિંગ એન્ડ ઓવરવેલમિંગ રિસ્પોન્સ ફોર શબ્દ કસોટી ટુડે. થેન્ક યુ સો મચ. એક નાનકડો બ્રેક, ત્યારબાદ હું સાચો જવાબ

0: Lotus FM.
1: Arshu Desai
0: on Lotus FM.
2: તો લોટસ એફએમ છે અમારો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ. એનો ખાસ વિભાગ નામ છે જેનું શબ્દ કસોટી. ધીસ ઇઝ વોટ વી પ્લે ધ વર્ડ ગેમ, યુ નો ધીસ ઇઝ વેર વી પ્લે ધ વર્ડ ગેમ એન્ડ ઇટ્સ ફોર એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. ધ ઇનકમ્પ્લીટ સેઇંગ વોઝ સમથિંગ લાઈક ધીસ: પાણીમાં રહેવું ને ખાલી જગ્યા સાથે વેર રાખવું. ખાલી જગ્યા ઇઝ ધ બ્લેન્ક હિયર ઇન ધીસ ઇનકમ્પ્લીટ સેઇંગ. ધ ચોઇસીસ આર જમીન, કાચબા, આકાશ ઓર મગર. પાણી ઇઝ વોટર, એમાં રહેવું, ટુ લીવ ઇન વોટર, ને એન્ડ ખાલી જગ્યા બ્લેન્ક સાથે વિથ વેર રાખવું. કીપ એનિમોસિટી, કીપ એનિમો. સો યુ વોન્ટ ટુ લીવ ઇન વોટર, યુ વોન્ટ ટુ કીપ એનિમોસિટી વિથ બ્લેન્ક. વોટ ઇઝ દેટ? ફર્સ્ટ ચોઇસ જમીન, લેન્ડ, કાચબા, ટોર્ટસ, આકાશ સ્કાય, ઓર મગર ક્રોકોડાઇલ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ મગર. પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું. યા, યુ ડોન્ટ વોન્ટ ટુ મેક એનિમીઝ વિથ અ ક્રોકોડાઇલ ઇફ યુ આર લિવિંગ ઇન વોટર. યુ નો ધેટ્સ વોટ ઇટ ઇઝ. સમટાઇમ્સ ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ, કે જેના હાથ નીચે રહેતા હોય એની સાથે વેર બાંધવું ઠીક નથી. સો ઇટ્સ ગુડ નોટ ટુ હેવ એનિમોસિટી ઓર કીપ ક્લિયર ફ્રોમ સમથિંગ દેટ સ્ટ્રોંગ ઇન યોર એન્વાયરમેન્ટ દેટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ઓવરપાવર યુ એન્ડ ફર્સ્ટલી ઇવન કિલ યુ. સો ઇટ્સ નોટ વાઇઝ ટુ મેક એનિમીઝ વિથ દેટ. દેટ્સ વોટ ધીસ સેઇંગ મીન્સ, કે પાણીમાં રહેવું ને મગર મચ્છ સાથે વેર રાખવું. આશા કરું છું જો આપ સૌને પસંદ આવ્યું હોય આ, તો જરૂર એકવાર ફરીથી સાંભળશો કે તમારા સ્નેહીજનો સાથે શેર કરશો. લોટસ એફએમની વેબસાઇટ પર જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાં જરૂર તમે ઘણી બધી વસ્તુઓ બધા કાર્યક્રમની સાંભળી શકો છો અને સાંભળશો અને જરૂર શેર કરશો. તો અહીંયા આ કાર્યક્રમને આગળ વધારું છું. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધ અવર ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9, ધેટ્સ ટોક એટ 7, અને 7 વાગ્યાના સમાચાર સલમાની સાથે સાંભળવા મળશે. હમણાં આજના દિવસનું આવતું ગીત.

0: લોર્ડ્સ એફએમ નું અમારો આ ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ છે. ખૂબ જ થોડો સમય બચ્યો છે આજના કાર્યક્રમને સમાપ્ત થવા માટે. અ વેરી ફ્યુ મિનિટ્સ રિમેનિંગ બિફોર આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા. બટ કાન્ટ ડૂ દેટ બિફોર આઈ શેર સમ શાયરી વિથ યુ, યુ નો. એન્ડ ઓલ્સો જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી આવર, દેટ્સ વિથ સલમા, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. આજે મને લાગે છે ત્યાં સુધી શાસ્ત્રની સાથે હશે, તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ને એન્ગેજિંગ રહેશે. દરરોજની જેમ જ જરૂર એમાં ભાગ લેશો. હમણાં હું આપ સૌની સમક્ષ આજના દિવસની જે બે શાયરીઓ દર ગુરુવારે હું શેર કરું છું એમાંની શેર કરું છું. આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ. પૈસાદાર હોવાનો દેખાવ કરવામાં જ આપણે ગરીબ થઈ જઈએ છીએ. પૈસાદાર હોવાનો દેખાવ કરવામાં જ આપણે ગરીબ થઈ જઈએ છીએ. હકીકત છે, ઘણા બધા લોકોને એવું લાગતું હશે, બટ જસ્ટ શેરિંગ ધી, સો યા, રીડ ઇન ટુ ઇટ વોટ યુ વિલ. ને બીજી આજની આ પ્રકારની છે કે જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કોઈ શિક્ષક પણ ન શીખવી શકે. જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે. આશા કરું છું આજની આ શાયરીઓ આપ સૌને પસંદ આવી હશે, કહેવતો આપ સૌને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય, શેર કરવી હોય કોઈની સાથે, કે ફરી એકવાર સાંભળવી હોય, તો લોટસ એફએમની અમારી વેબસાઇટમાં જશો, પોડકાસ્ટ સેક્શનમાં જઈને જરૂર એકવાર ફરી પાછા સાંભળશો અને કોઈની સાથે તમારા સ્નેહીજન સાથે શેર પણ કરશો. હમણાં આજના દિવસનું આવતું એક ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. આ એક બે ગીતનું કોમ્બિનેશન છે, મોરબની થનગાટ કરે અને કસુંબીનો રંગ.
1: Folk Rang by Meghdhanush, Season 1.

મોર બની ધનગાટ કરે ને કસુંબીનો રંગ, માત્ર લોટસ એફએમ ની આ ગીતમાળા પર. એ સાથે જ ગીતમાળા આગળ અહીંયા આગળ સમાપ્ત થઈ છે. આજના દિવસનું આ છેલ્લું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ ફરી પાછી મુલાકાત કરીશ આવતા ગુરુવારે સાંજે ઠીક 6 અને 7 ની વચ્ચે. ભૂલશો નહીં, સેન્ટનરી સેલિબ્રેશન્સ જે છે શ્રી સપ્તાહ મંદિર શ્રી સુરત આર્ય ભજન મંડળના 7th to 9th August, જરૂર મેક અ નોટ ઓફ દેટ, બી ગો હેડ એન્ડ બી અ પાર્ટ ઓફ દેટ અમેઝિંગ અમેઝિંગ સેલિબ્રેશન. યુ નો ઇટ્સ નો સ્મોલ ફીટ, 100 years, સમથિંગ એબ્સોલ્યુટલી એક્સેપ્શનલ એઝ એન ઇન્સ્ટિટ્યુશન. સો જરૂર એમાં જશો. હું આપ સૌ સાથે ફરી પાછો મુલાકાત કરીશ આવતા ગુરુવારે. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર અને શુભરાત્રી. પ્રભુનું કીધું કર્યા કરશો, ફળની આશા કર્યા વગર કર્મ કરતા જરૂર રહેશો. હમણાં આજના દિવસનું આ છેલ્લું ગીત હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ત્યારબાદ 7 વાગ્યાના સમાચાર સલમાની સાથે, અને એની તુરંત બાદ 7 અને 9 ની વચ્ચે અમારો ટોક શો ટોક એટ 7, એ જરૂર શાસ્ત્રા સાથે સાંભળશો. હમણાં આજના દિવસનું આ છેલ્લું ગીત વાલમિયા.